0: કે ના કુછ હે કુદરતનું માનનનું, પર બંદા બંદા પૂરણ રૂપે જ સ્વાર્થી. આપણે અહેમ અગે, આપણે સ્વાર્થ અગે રુખાં દા ખૂન કીતા, રુખાં નું વઢ્યા તે ઉથે બિલ્ડિંગ ખડી કીતી. વાતાવરણ વિચ અસી કિન્ના હી કુછ કહી સકતે હાં, કિન્ના કુછ સમજનું હૈ. પ્લાસ્ટિક પ્રદૂષણ દી ગલ કરીએ, 1950 વિચ વિશ્વ ને પ્રતિ સાલ 2 બિલિયન ટન તો વધ પ્લાસ્ટિક દા ઉત્પાદન કીતા. 2015 તક એ સલાના ઉત્પાદન વધ કે 419 મિલિયન ટન હો ગયા, અને વાતાવરણ વિચ પ્લાસ્ટિક દે કચરે નું વધા દિત્તા ગયા. વર્તમાન વિચ લગભગ 14 મિલિયન ટન પ્લાસ્ટિક હર સાલ સમુદ્રા વિચ જાંદા, જેસ નાલ જંગલી જીવાં દે નિવાસ સ્થાનાં તે ઉહનાં દે રહેણ વાલે જાનવરાં દા નુકસાન હુંદા. 2040 તક એ અનુમાન હૈ 29 મિલિયન મીટ્રિક ટન પ્રતિ સાલ હો જાવેગા. જેકર અસી ઇસ વિચ માઇક્રો પ્લાસ્ટિક્સ નું શામિલ કરદે હાં, તાં 2040 તક સમુંદર વિચ પ્લાસ્ટિક દી સંચિત માત્રા 600 મિલિયન ટન તક પહોંચ સકતી હૈ. ઇસ પ્લાસ્ટિક ને સાનું બીમાર કીતા હૈ, સાનું એક તરહ દા અધમરા ઓર એદા એક ગુલામ બણા દિત્તા હૈ કે અસી ઇસ તો બિના ચલ હી નહીં સકતે. ઓર હેરાની વાલી ગલ એ હૈ કે નેશનલ જિયોગ્રાફિક ને પાયા કે હુણ તક બણાએ ગયે સારે પ્લાસ્ટિક દી ગલ કરીએ તાં 91% રીસાઈકલ નહીં હોયા, જો ના સિર્ફ સાડે જીવન કાલ દી સબ તો વડી વાતાવરણ સમસ્યા વિચો એક નું દર્શાઉંદા, બલકે એક હોર વડી માર્કેટ અસફળતા નું દર્શાઉંદા.
1: નો ડાઉટ એ બડા વર્તન ચ તે અચ્છા લગદા હૈ, ઇદા રીસાઈકલેબલ જેડા નું કરના બહોત ઓખા હૈ, ઇના નું નોન ડિગ્રેડેબલ ક્યા જાંદા હૈ. નો ડાઉટ કિસે દી 5 થી 10 સાલ હૈ, કિસે દી 100 સાલ તક ભી ડિગ્રેડેશન નહીં હોતી. કઈ તે જીવે પોલિવિનાઇલ ક્લોરાઇડ ઓ કદી ભી ડિગ્રેડ નહીં હુંદા, ઇસ પછી ઓદીયા પાઈપર પૂર્મા જ્યાદા વર્તન દે વિચ આંદી. ઓર ઇદે તો કઈ એહો જે હાર્મફુલ પ્રોડક્ટ્સ ઓર નિકલદે ને જીડી કી સાડી હેલ્થ નું ઓર સિસ્ટમ નું એન્વાયરમેન્ટ નું ખરાબ કરદે ને, એ સુટ દેને અસી વર્તન કે ઓર એનું અસી યુઝ એન્ડ થ્રો કેટેગરી ચ લઈ આને આ યા સિંગલ યુઝ લઈ આને આ યા બોતલા. ઓર તુસી દેખ્યા ભી એદે ઇન્ને પ્રોડક્ટ ને ઓર થર્મોકોલ ભી એસે કેટેગરી ચ આ જંદા હૈ, પોલિસ્ટરીન દી કેટેગરી દે વિચ. ઓર એક સ્વભાવ બના લિયા ભી અસી ઓદે બર્તન ભાંડે ટીંડે હર ચીજ ઓદે ચ વર્તદે હૈ, તાં ઓ જદોં ઓ ક્યોંકિ